યુધે કુમાર સોનુ ઓર અલકા યાજ્ઞિક ફિલ્મ થી એક રિશ્તા ગીત સમીર કા થા સંગીત નિર્દેશક થી નદીમ શ્રવણ ઇસી ગીત કે સાથ હી ફિલ્મ સંગીત કા કાર્યક્રમ સુહાને તરાને અબ સમાપ્ત હોતા હૈ યે આકાશવાણી કા મથુરા વૃંદાવન કેન્દ્ર હૈ FM 102.2 મેગાહર્ટ્ઝ પર રાત્રિ કે 9:30 હોને કો હૈ કૃપયા હમારે અગલે કાર્યક્રમ કી પ્રતીક્ષા કરેં।